0: بِنِعْمَةِ رَبِّكَ فَحَدِّثْ. صَدَقَ اللَّهُ الْعَظِيمُ.
1: તેજવી કીર્ત કુરવાં કેવું અને કાવસ હિદાયતુગે મગમી પ્રોગ્રામ એક કુરિયત દાના.